0: છે ધૂળ તે ન પ્રભ સરની દર પડ્યા
1: મંગળ પ્રભુ રાધના બહુન જન્મડિયા
0: ભોગત ઘર ના વ્યાપી ગંડ મિલિયા હર નામ
1: મન વેદ આચરણ અરવિંદ દર્શન લગડા સા
0: ઓટ ગોવિંદ ગોપાલ.